0: પણ આવે,
1: સતગુર નામ એક દિવ મન જપૈ દ્રિર, તિન જન દુખ પાપ કહો કત હોવે જીયો, તારન તરન ખિન માતર જ